0: જ્યાંસી
1: ઇગ્નેસી.
0: જ્યાંસી સેવા હે મહિલાર વાતે વણી મેં પીડિત છે મહિલા હે વણાને એક હી છત્ર નીચે કાનૂની ચિકિત્સા ઓર મનોવૈજ્ઞાનિક સહાયતા વણ્યું મિલે હે સા.
1: और देखो सा अंडेल हवा अपनी जो सरकार है नरई सालों बेटी बचाओ बेटी पढ़ाओ रे माध्यम लिंगानुपात अबे देखा कि कम व्यो है, बहुत सारे जगह देखा कम व्यो है. और देखो शिक्षा में तो बहुत ही महत्वपूर्ण बदलाव आयो है कि अगर आप ही देखा गाँव में कही कि शहरा में कही कि अपने लड़कियाँ मतलब लड़काओं ज़्यादा क्लास में देखो तो आप लड़कियाँ नजर आवे है नहीं सा, तो ये बहुत अच्छो बदलाव है. और अंडे लारे लारे अपने किशोरावस्था जैसे बच्चा बाल बच्चा अपने जिसता जिस बड़ा वेता जावे 12-13 વરસરા વેવે વણાને કહેવાય કિશોર સા હે ની સા. તો વણારે સ્વાસ્થ્ય વણારી સ્વચ્છતા વણારો જીવન કૌશલ રે શિક્ષા દેની બી બહુ જરૂરી હે, ક્યુંકિ બઢતા બચ્ચા રે લારે લારે વણારે શારીરિક બદલાવ હે તો વણ્યું બચ્ચો ટેન્શન મેં બી રહેવે. તો આપણી બહેનાને ઓર આપણે ટેમ ટેમ પે સા શિબિર આયોજિત કરે સરકાર બી તો વણાને અંડી સહાયતા મિલ શકે સા.
0: બિલકુલ સા. લારે લારે પ્રધાનમંત્રી માતૃ વંદન યોજનાની વાત કરા તો જેસી સ્કીમ રે તહેત ગર્ભવતી જે મહિલા હે વણાને મજદૂરી રે નુકસાન રી ભરપાઈ સીધા બેંકમાં વણારા જમા વેતા વહી જા તાકી કઈ વે કે આરામ વે કર શકે ઓર વણાને અચ્છો પૌષ્ટિક ભોજન ભી મિલ શકે સા.
1: બિલકુલ સા. તો યે તો હી કે ભાઈ આપણી જો બહેના હે વણાને કિસ તર સશક્ત કરા, આપણા બાળ બચ્ચા હે વણાને કિસ તર સશક્ત કરા ઓર સ્વસ્થ કરા હે નિસા. ઓર દેખો અબાર તો મમતા ભાઈસા છુટ્ટિયા ચાલ રહી હે ઓર આપણી નરે થકી બહેના હે પિયર મેં ગઈ હે બાળ બચ્ચાને લઈને ગઈ, ઓર નરી થકી બહેના ની ગઈ હે કે ભાઈ સાહેબ કહેવાય કે ભાઈ નહીં ભાઈ આજ નહીં જાણો કાલે નહીં જાણો નાની સાલ નહીં જાણો ખેતા મેં કામ હે ના પાણી વટી ઢંડા ચોપારા કામ હે. તો દેખો થોડા દન તો જાવારો વણે હે ની સા, હપ્તો નહીં જવા તો દો દન તો જવા દો. તો દેખો આપણી બહેના કઈ કહી રહી હે સા હુણો.

0: કી શકે તો આપણે આપણા ડાયરેક્ટ બી અને હું કનેક્ટ કરી શકા સર.
1: ઓર એ જે સોફ્ટ ટોયઝ જેની વાત કરી રહ્યા આપ, જો એ કહીએ કે બચ્ચા રે વાતે બડે આવે ભાઈ, છોટો બિલકુલ છોટો બચ્ચો હોય, ગીરે પડે તો કટપી લાગી જાય, ખીલોણા કનેદાન લાગી બી જાય, તો એ જે સોફ્ટ જે ખીલોણા હોય એ બહુ બડે આવે. અને અલાવા પ્લાસ્ટિકના ખીલોણા મેં તો કહીએ કે અડમે નિવેશ કરવો પડે, મશીન ખરીદવી પડે તો આપણે બેના લોન લઈ શકીએ ઓર મશીન લગાવી શકીએ ઓર ધીરે ધીરે એને બહુ અચ્છા સ્તર પર એને બઢાઈ શકે.
0: તો અણી મેં શરૂઆત કિસ તર કરની એને બારે મેં બતાવવા, તો MSME ઓર સરકારી જે સંસ્થાન હે વે સૂક્ષ્મ લઘુ ઓર મધ્યમ ઉદ્યોગ રે વાતે મંત્રાલય દ્વારા ખીલોણા વણાવારી જો હે ટ્રેનિંગ દીધી જાવે, અણી મેં આપણી બહેનના ભાગ લઈ શકે. લારે લારે રાજીવી કરી વાત કરા તો સ્વયં સહાયતા સમૂહ ગ્રામીણ યા અર્ધ શહેરી ક્ષેત્રમાં મહિલા સમૂહ વણીને બી ઉદ્યોગ લગી શકે ઓર ટ્રેનિંગ લઈ શકે.
1: બિલકુલ સાહેબ, અને અલાવા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં બી લોન લઈ શકે, અને વાત અને અલાવા ઈ કોમર્સ પ્લેટફોર્મ હે વટે બી જઈને વેચી શકે, અને અલાવા સરકારી ઈ માર્કેટ પ્લેસ હે વટે બી જઈને આપણી બેના વેચી શકે, ઓર સરકાર દ્વારા આપણને ટેમ ટેમ પે નરી હારે આપણને પ્રદર્શની લાગે મેળા લાગે તો વટે બી આપણો સામાન્યો વેચી શકે સા. તો યા તો એ જાણકારી ખીલોના ઉદ્યોગ રે બારા મેં કે આપણી બેના કસે કસા ઉદ્યોગ લગાવી શકીએ ઓર કિસ્તર કમાઈ કરી શકીએ. તો દેખો સા, બેના પિયર પડી ગઈ, આપણે પિયરું સાસરે આવી ગઈ, લેકિન મારો તો હાઉજી હું એક શિકાયત હે કે ભાઈ હાઉજી તો બેટિયાને બોલાવો હે ને, દોઈતા દોઈતીને બોલાવો, બેટિયા નહીં આવે તો ચાર ચાર પાંચ પાંચ દાણ ફોન કરી દો, લેકિન કદી કદી જમાઈજી નહીં બોલાવો સા,
0: બિલકુલ
1: હે નહીં સા, તો બોલાવા જમાઈજીની ઓર કરા મેં મનવાર.
0: હા સા,

0: અણી ગણું પહેલી આપી વાત કરી રહ્યા મશરૂમ ઉત્પાદનને બારામાં, તો મશરૂમની આપી પ્રજાતિયા બતાઈ ઓર અમે મશરૂમ ઉત્પાદનની વાત જટે કરા, તો અને વાત ખાદરી આવશ્યકતા વેવે એક વિશેષ ખાદરી, અને વાત ગહું રો જો ભૂસો વેવે યા ધાન રો પુઆળ વેવે યા યુરિયા ઓર્ગેનિક સલ્ફેટ હે ચોકર હે જિપ્સમ હે ઓર સૌ પહેલી ભૂસાને કહીએ કે પક્કા ફર્શ પે આપણે ફેલાઈ દેણો ઓર 2448 ઘંટા તક આપણે પાણી અચ્છી તરીકે હું એને ભીંજોઈ દેણો.
1: બિલકુલ સા, દેખો પછી ભીગ્યો થકો જો ભૂસો હે વણી મેં જીપ્સમને છોડીને અન્ય સભી જ્યાં પર સામગ્રી વતઈ હે વે મલઈને એક બડો ઢેર વણી દેણો. ઓર ઢેર ભીતર જો તાપમાન હે વો 60-70 ડિગ્રી સેલ્સિયસ તક પહોંચાવે, પછી એની મેં હવારે સંચારે વાતે નિશ્ચિત દિન જૈસે કે તીસરો હે છઠ્ઠો હે નવો દિન હે અણી પે એની ઢેરી જો પલટઈ હે કીધી જાવે ઓર અણી દોરાન જીપ્સમ મિલઈને આપા જો કમ્પોસ્ટ હે વણી સંરચનાને સુધાર કરે હે સા.
0: બિલકુલ સા, ઓર જદી યો જો કમ્પોસ્ટ હે અને તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ પે આઈ જાવે જતી વના આપણે

0: મશરૂમના જે બીજ હે વીવડાને મિલાઈ દેના. બીજ મિલા વારે કેડે આપણે કંઈ કરણો કે કમ્પોસ્ટને પ્લાસ્ટિકના જે થેલા વેવે વણા યા પછી રેક મેં ભર દેણો. રેક બી આપણને એવી કરના હે કે લકડીના વણાયા થકા વેવે વણ મેં ભર દેણો. ઓર જે પ્લાસ્ટિકના થેલા હે અણાને મુંડાને બંધ કર દેણો. બારહ પંદર દિન રે વાતે અંધેરા જો બિલકુલ અંધારો કર દેણો કમરા મેં વણ મેં રખ દેણો. ઓર અને બાદ આપણે જો કવ પૂરો જો કમ્પોસ્ટ હે વો સફેદ જાલારી તરહ આપણે ફેલ જાયગા સા.
1: બિલકુલ સા. પછી એક વેવે કે કેસિંગ યાની કે મિટ્ટી ચડાણો. ચણ્યું કહી વે કે ફંગસ ફેલવા બાદ બેગરેજે ઉપરે અચ્છી તરીકે સડી થકી ગોબરી ખાદ દોમટ મિટ્ટી 3-4 સેન્ટીમીટર એની પે મોટી પરત ચડી જાવે હે સા.
0: ઓર દેખો કેસિંગ રે બાદ આપણે કંઈ કરણો કે સફેદ બટન જે બી વે ધીરે ધીરે ધીરે ધીરે વણવા લાગ જાવે યાની કે વણાના ભૂંગા ફૂટવા લાગ જાવે. ઓર 4-5 દિન મેં એ બડા મશરૂમ વણ જાવે. ઓર છોટા સ્તર પર યદિ આપી વાત કરા તો આપણે ઘરમાં એક ખાલી કમરો બી આપી એની શરૂઆત કર શકાશે.
1: તો દેખો કિસાન ભાઈ અણી તરીકે હું મશરૂમ ઉત્પાદન કરીને એક અચ્છો મુનાફો કમાઈ શકે. ખેતી લાલારે હવે આ મશરૂમ ઉત્પાદન કરીને એક આપણે અતિરિક્ત આય બી વે લઈ શકે
0: કર શકીએ. ઓર દેખો આપણી બેના બી અગર ઘરમાં હે ઓર ઘરમાં અગર આપણને ખાલી જગા હે પહેલી બી વાત કીધી કે ભાઈ કોઈ કમરો હે યા કોઈ ઢાળ્યો હે યા આપણને કોઈ થોડી સી જગા હે તો પણ મેં છાયા કરીને આપી યો ચીજ કર શકા ઓર આપણ દો પૈયા કમાઈ શકા.
1: તો દેખો નીમા ભૈસાયા તો જાણકારી. ઓર અબ આપકે હો તો કિસાન ભાઈને એક રાજસ્થાની લોકગીત કાર્યક્રમ મેં ઓર હુણાઉં.